0: 빨리 알려준 데오는 차 레디오 앤 RN 99.1 400가 약이 숫자나
1: नेपाली रेडियो नेटवर्क रेडियो एनआरएन 99.1 मा यो हो चौतारी।